અભય આપને સુનો સંગીત રૂપક આજ રાધા જન્મ ભયો યાકો આલેખ રહ્યો સુરેશ ચતુર્વેદી કો પ્રસ્તુતિ રહી સુરેશ ગુપ્તા કી તો ભૈયા આપ સ્વીકાર કરો હમારી જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે.